0: અને જગાલ તેંદુપત્તા સંગ્રહણ કરત રહીન. આખીરમાં પ્રમુખ સમાચાર એક ઘો ફેર. પ્રધાનમંત્રી કાલે વિડીયો કોન્ફરન્સિંગ કે માધ્યમ લે દેશ કે 47 ટીન જગામાં રોજગાર મેલા કે તહત 51,000 લે જ્યાદા અભ્યર્થી મલના નિયુક્તિ પત્ર પ્રદાન કરી. રાજ્ય સરકાર ખનન ગતિવિધિમાં પારદર્શિતા ઓ શિકાયતમાં ઉપર તુરતે કાર્યવાહી સુનિશ્ચિત કરે બર ખનન સૂચના કેન્દ્ર કે સ્થાપના કરી હે. ઔર દુર્ગ જિલ્લામાં એક ઠીન મકાન લે દંપતિ ઓ ઓકા દૂજીન લૈકા કે સવ સંદિગ્ધ પરિસ્થિતિમાં મિલે હે. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.
1: વાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવદિલ્લ્યાં સાયપ્રસ દેશસ્ય રાષ્ટ્રપતિના નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ ઇત્યનેન સહ ચર્ચિતવાન. સહ ઉક્તવાન યત અગ્રિમેષુ પંચવર્ષેષુ નિવેશ પ્રવાહ દ્વિગુણી કર્તુમ ભારત સાયપ્રસ દેશયોઃ લક્ષ્યમસ્તિ. નિર્વાચનાયોગેન અગ્રિમે માસે 18 દિનાંકે 10 રાજ્યાણાં ચતુર્વિંશતિ રાજ્ય સભાસનાનાં દ્વિતીયે વર્ષે આયોક્ષમાણસ્ય નિર્વાચનસ્ય ઘોષણામ અકરોત્. સર્વોચ્ચ ન્યાયાલયેન જુલાઈ માસસ્ય પ્રથમ દિનાંકાત નવમી કક્ષાયાઃ છાત્રાણાં કૃતે CBSE ઇત્યસ્ય ત્રિભાષીયાધ્યયનસ્ય અનિવાર્યતાયાઃ વિરુદ્ધં યાચિકાં વિચારં સમારબ્ધમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉક્તવાન યત સંપૂર્ણે સીમાક્ષેત્રેષુ અભેદ્યતરં કર્તુમ સર્વકાર સ્માર્ટ સીમા પરિયોજનાયાઃ આરંભં કરિષ્યતિ. અભી ચ IPL ક્રિકેટ ક્રીડાયાં સનરાઇઝર્સ હૈદરાબાદ દલમ અદ્ય સાયંકાલે હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દલમ સમ્મુખી કરિષ્યતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. ભારત સાયપ્રસ દેશયોઃ મધ્યે અદ્ય નવદિલ્લ્યાં આતંકવાદાવરોધસ્ય વિષયે નવાન્વેષણ તંત્રજ્ઞાનયોઃ ઉચ્ચશિક્ષાયાં અનુસંધાને સાંસ્કૃતિક સહયોગે ચ સંયુક્ત કાર્યસમૂહસ્ય સ્થાપને ઇત્યાદીનાં વિભિન્નેષુ ક્ષેત્રેષુ અનેકેષાં સંધિપત્રાણાં આદાન પ્રદાનમ અભવત. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાયપ્રસ દેશસ્ય રાષ્ટ્રપતિના નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ ઇત્યનેન સહ વિવિધેષુ ક્ષેત્રેષુ દ્વૈપાક્ષિક સહકારમ સુદૃઢીકર્તુમ ચર્ચામ કૃતવાન. બહુપાક્ષિક મંચેષુ સહકારમ સહ ક્ષેત્રીય વૈશ્વિક મહત્વસ્ય વિષયેષુ અપિ તૌ વિચારાણામ આદાન પ્રદાનમ કૃતવંતૌ. સંયુક્ત વક્તવ્ય પ્રધાનમંત્રીના શ્રી નરેન્દ્ર મોદીના ભારત સાયપ્રસ દેશયોઃ મૈત્રી ન કેવલમ દૃઢઃ અપિ તુ ભવિષ્યાભિમુખી અપિ અસ્તીતિ ઉક્તમ. સહ અવદત યત ગત દશકે સાયપ્રસ દેશાત ભારતે નિવેશ પ્રાય દ્વિગુણિતઃ અભવત. તેનોદીરિતમ યત ભારત યુરોપીય સંઘ મુક્ત વ્યાપાર સમન્વયે અનેકાઃ નૂતનાઃ સંભાવનાઃ ઉદ્ભૂતાઃ સંતિ. ઉભયોઃ દેશયોઃ મધ્યે વિશ્વાસઃ ચ વર્ધિતઃ અસ્તિ. અગ્રિમેષુ પંચવર્ષેષુ પુનઃ નિવેશ પ્રવાહં દ્વિગુણું કર્તુમ ભારત સાયપ્રસ દેશયોઃ લક્ષ્યમ અસ્તીતિ શ્રી મોદી અવદત.
2: ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સે તમામ નઈ સંભાવનાએ બની હૈ. ઇસકા લાભ ઉઠાતે હુએ હમ અગલે 5 વર્ષો મે ઇસ ઇન્વેસ્ટમેન્ટ કો ફિર સે ડબલ કરને કા લક્ષ્ય રખ રહે હૈ ઓર ઇસ સંકલ્પ કો સાકાર કરને કે લિયે આજ હમ અપને વિશ્વસનીય સંબંધો કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે રૂપ મે એલિવેટ કર રહે હૈ.
1: પ્રધાનમંત્રી શ્રી મોદી અવદત યત ઉપવેશનાવધૌ તૌ વૈશ્વિક વિષયેષુ અપિ ચર્ચિતવંતૌ.
2: ભારત ઔર સાયપ્રસ કે બીચ યે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઔર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લિયે કેપિટલ અનલોક કરેગી. યે સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી ઔર એગ્રીકલ્ચર સેક્ટર મે ભારતીય કંપનીઝ કે લિયે નયે અવસર પ્રદાન કરેગી ઔર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઔર મેરીટાઇમ ક્ષેત્રો મે નયા નિવેશ લેકર આયેગી.
1: સાયપ્રસ દેશસ્ય રાષ્ટ્રપતિઃ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ ઇત્યેષઃ અવદત યત ઉભયોઃ રાષ્ટ્રયોઃ મધ્યે દ્વૈપાક્ષિક સંબંધાઃ યુરોપીય સંઘ ભારત સંબંધાશ્ચ ગતવર્ષે અત્યંતં પ્રગતિમ અકુર્વન્. પ્રાતઃકાલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરઃ સાયપ્રસ દેશસ્ય રાષ્ટ્રપતિના સહ મેલનમ કૃતવાન. સામાજિકાંતર્જાલીય પટલે ડોક્ટર જયશંકરઃ અવદત યત સહ દ્વયોઃ રાષ્ટ્રયોઃ મધ્યે દ્વૈપાક્ષિક સંબંધાન સુદૃઢં કર્તુમ ભારત યુરોપીય સહયોગાય ચ સકારાત્મક ભાવાનામ માર્ગદર્શનસ્ય ચ પ્રશંસામ અકરોત. સાયપ્રસ દેશસ્ય રાષ્ટ્રપતિ